0: વખત અમારા ઇનામ સર કન્ટેક્ટ કોલ છે 0342311222 દેશમાં હરિયો પ્રોડક્ટ પાસા મોજૂદ છે 0342311222 બાંધે કાલ કોલ છે ઇનશાલા સભા સહરબ મિલાવી ગુલસુ નવાલા યોલ સુપોરે સભા પોરે દિલવી અલ્લા પામાન ઇશમા કોસ્મેટિક જિંદાબાદ પાકિસ્તાન પાઇંદાબાદ દિલવી અલ્લા પામાન
1: સ્વમેર દ મિશ્રીબાંડ મહલ હસન હેલના જપ મિશ્રીબાંડ કે દ તેરો લસુકારુના દ કોસ્મેટિક્સ કારોબાર કોમા પકોર કે મલકી ઓર ગેર મલકી હર કિસ્મ પ્રોડક્ટ હર સોમા
2: ઇટ્સ 10 o'clock hourly time check is brought to you by radio aman jan rang aman welcome to radio aman 88.1
3: you are listening radio aman network
4: we got more hits for you so stay tuned
5: 88.4 FM आपका अपना रेडियो 88.4 नेटवर्क